0: 자 밝히자 버튼을 띠미 앞이나 주는 따라 서비 싹 치자 아우 언갈로만 받으나 그래 홀라팀도 받으다
1: शांति र विकास को आधार सुन्दै हुनुहुन्छ सामुदायिक रेडियो बुद्ध आवाज 89.6 MHz
2: यति बेला दिउँसोको 3 बज्यो